રામ રામ સા મારા પ્યારા શ્રોતાઓ, આપ સુન રહ્યા હો આપણો મનપસંદ કાર્યક્રમ મનવાર. આજ મેં હું આપણે સાગે સાક્ષી પરિહાર. દોસ્તા, મારવાડ દી ધરતી રંગ રસ રિવાજ ઓર રિશ્તા રિશ્તા દી ધરતી હૈ. અઠે રેત ભી કહાણી કહેવે ઓર હવા ભી ગીત ગાવે. કહાવતા મેં મીઠાસ ઓર બાતા મેં અપનાપન ઓર દિલ મેં મનવાર. દોસ્તા, આજ રો ઓ એક ઘંટો થારા નામ. તો ચાય રો કપ લે લો, આરામ સુ બેઠ જાઓ, ક્યુંકી અભે શુરુ હોવન વાળો હૈ દિલ સુ દિલ તક પહોંચને દો સફર.

દોસ્તા, આજ બી જરાય ગરમી દીદાતા આવે તો યાદ આવે ગાંવ રી છત, તારા સુ ભર્યોડો આસમાન, ઓર ઉણ આસમાન રે નીચે દાદી દી ગોદ મેં માથો ટેકને સુનતા જી કી કહાણિયા. ના તો એસી દો શોર, ના મોબાઈલ રી ચક્કર, બસ એક સુકૂન. શહેર સુવિધા દે શકે પણ ગાંવ જડી નીંદ ની દે શકે.